0: 레바 중공대 던데게 샤브르 체추 다다 몽보치 유데 봐 던데도 다디게 라차한다고 또 디게 체추한다고 몽보치 다다 레바 던데하고 돼 봐. 디게 체추 좋아 많이 안 봐 던데 몽본도.
1: 아 네.
0: 다디 트여드네 다단가 저 영방다 옛날지 가르쳐 줬잖아. 로보페만 주네 카톤은 간다지 제톱도 세두. 집이 체우라는 아마 토스.
1: 아.
0: 집이 체우세도 존 집이 로 충충 기타네. 보사대주 란 아마 다팅아데다 돈지 간아데요 말에 약은 아마데 토 가르타 조동서도 가르타 요 봐봐 다 가르타 나데요 봐데네 조동아 현재 제바당스 현그스 현우
1: 단
0: 차블레스 제부 조산스 제부 다 조아 다 감참참 산지보 매바데 다 지보 오늘 그 치다 다 조다 가르라도 데르고 조아 상위치도 마 다 대륜이 어 다 마다도 건주요데 마제 마다 승계다 승계 참주요데 봐 나봉 나토스다 나봉세 뜻갑데도 다 봄보데서 몸보지 나봉스다다 당가라 주치 가르서 그랬잖아 그가 종로그데 그리고 라동건데 데니 티노 쪽 그가 종로그데 나봐 봄보데서 나토스 동절한 동지 티 나데 나마 다다 나 동지 그 나데
1: 아 됐어
0: 챔보 제바도 스타데 봉가 간창을 변대와 챔보 어 단다 오데 봐 단데린도 자보 니비 주문 제마 그 자보 니바다 자보 자보 가워제 그 주문 제마 몸보지 잡을 땡할 땡할 땡다 때문에 요 서다 코스 디자 코스 대바 몸몸즘에 용동 쇼다지 소년 손코 텐시 공도 동스 몸몸즘아 대주 용동 쉔 쉔다 다티 쉔 그토데 소년 소년 칸 예동 예동 데 서코 서도 때는 요코 제브 덴비 거네 강도 동스 다다다 레바노라 나다레라 둥다레 나다레라 도다레 소르 다 디게오 체주 요비톤 어떤 차례리스는 토미기 안 조사나 오다 정호 자와 디르 던다지는데 지다 선선트에서
1: 네세 아니 아 제바 제브 세인다 슌 세인디지 아니 표현지 초고 와라야 제오 컨데 수요로
0: 다 디다다 던다지리 페나 다다 슌다 다다가 주 다리 비콜 다다 공동에 가셔지 줄래 pena tata tomba xena ge namta no la tata nge kondo ala ji ge xiong xiong zhe o re go de dang ta ne tata la la xe nga dong la la ji ge ta ne bom xia lo la la ji ge ta ne xiong zhe lo re go su mi to ba ta ne la la xe nga dong wa nga da su mi ta ne de zo ta de du yo li ge ta dong ta ne xiang ta na le ta ne la la xe ta ne xiong zhe bo la la xe chu mi ding gar zhe du se ta di ding gar de zo mong bo ji ta ne tam chou ge ju gar 라브레그 지가르타 대주기 체중 몽보지 다다 레바노 우데 데바 탄다지린다
1: 아 됐어
0: 다티 인도도 티 체주드니 파솔 노마크톤 라바르토 다네 쉬엔건 타요 비캅스 나마 토동 동 세미 코동 나 동동 대조 때즈 다 쉬엔 타비캅스 마제기다 나 동 옌다 그다네 돈 타원다 보치 쇼 몽 체슈 탄다레다 옌나 초마 탄다레마다 다 레비캅스 다네 다 수미에데 바이체 위 pai la yena sumi to da la yon nga ma to da da zu da bag chi gar chen da hotel zu da pomu ka che de la la yon nga da la yena nga byo nga ma dung chi hotel to o tu zu be na pa zu de chi de ne di ka su da do da da di no la cham che cham se wa di no la da nga dung chi da
1: a
0: sumi su ji da o de ne de to de dong nga ma to ju sa de da mo bo chi nga ma de ha le bi gu ma lal thole te kap te du ngama thoje de ngama kapo inde ba o tanda rendo o te chu thone jawa u de ba tanda rendo ta da da shan de da da nge chu lo bo pe mi tin no la da da ji bu che u la ngama tho se wa de de no la da da ga da to do shun de ma se ba ta sang ge ta da zo mo bo cham no de wa ru ko o te zon jawa u de ba te da da da da tanda de pe na ta ne ja ba zo cham bi ke par se ta na la ba gon ken ga shi chi gol ta ne ngama kapo kon Tā tī ngā mā kāpō tē tsō ngā mā rīhā wā tō kī mō gēmbā, ñam ñō chī ngā rīh shī jā, rī gō tēn rī gā tā rī dā. Tā tī tōng bā tā, tā nē sāng kē chām chō, o tē tsū chē chū mō bō tā tū yō ngā gā tā rī chā, tā nē tī chō gā tā kā tā tā mē bā. Tē yu jēn tō, bō ngā tō lō nō nā sān dō rī, yōn dō rī, sān lō, yōn lō, o tēn rī mō bō yō rī. Tā rī bā gā nē bā tī yā, tē tēn rī mō bō yō rī dā. Yōrā sī dēb jī tā, yōrā yōb dā lā, jī bā chā bā, gā wā chā bā, gō wā chā bā, tā nē sā lō wā, tō mō sā lō wā, lō wē chō. Bārda sā nyōmbi chō, tāma sā ndawī chō sā, tōmbō sā lōmbi chō, bārda sā ndawī chō, tāma sā nyōmbi chō sā, tā rēpā nō lō mōbō chāpchī tā. Tā tēzō kāng tā nā lō kī ngā chō pō rāng kī dōmi yōng rōng pōng kī chō lō tā, rēwa mōbō yō tē bā, tā rē chī rē tō, wā tā rē tē sō. ཁྱོང་ཡུ་དེ་ན་ཅིག་ཤིང་ཤུང་ཤི་རི་གི་ཤིང་ཤུང་ཤི་རི་ཐ་སདང་རེབེ་ཤབ་ཅུ་ཡིན་ཇུང་ཁུང་ཤི་ང་ཅོན་དེ་སི་གོར་བལ་ལ་སུ་ལ་སོ་ཏི་ཏེ་ཏེ་ཆ་དོ་རེ་ཏ་ཏ་ཏང་ཧུམ་ཨ་ཏ་ཤིང་ཤུང་གི་ཤི་རི་དེ་ཏོ་ཉམ་ཏ་དེན་པ་ཏ་ནོ་ཀབ་དོ་རེ་དེན་པ་ཏ་ནོ་ཀ་ལ་ཏ་ནེ་ཏ་པོང་གི་པོང་དང་ཡུང་རོ་པོང་དང་པོང་གི་རེབ tene ta pombe lo junu jina rinzi koma te tsu ma dende shu pe cha ta rene ta tsu dende shu sun du ta ta ta chung yor kam de la bar do hor chung kam ta chung yor kam te tsu la pombo ge ta pu rong jo jo ka wo ina ta shung jong da pombo ge chu da rene da lu sor da kom shi da ye da sham ju ge ta sa ta shu che shu ji cha do re ten ba de nya cha da jun ji da ta te sung jo de ya shu ji cha do re ta ta ra ji cha de du ta kan da te ka re cha do re se na ta shou de ka shou la nong gu ba nong yin shou de ka na so na nong de ta na zha ba nong yin ta ne shong zhong xie re da bong ge xie re de ka na wo na ta na la de dan de ge ju zha da xia zhu da du gar da de mi ge ji jam da de mi ji bian do ta mo bo ji pe na ta da bong bo ge ti no na jam ti no ta la ge ngan jam se se le no wo ta de do pe jam de zong de wa qian bo wo de ba re ba dong de wa qian bo wo do re bi jam de zong tene ta nga ge ngarap se du nga ge ngarap se du te du homa loju se du nga rap do tar go rapa sa rap ngarap se nga ge loju shon rap se sumi ge loju o tan ra mon bo ji ta te vien de ta da bu ji la loju ta rap bu ji ge bu me bu ji bu ji se bu chur se wa o bu ji ge loju te vien de dong le un xin se a shi ji un cha na cha na bu chi na chin te dong le dong ge loju o de no mon bo tan ra u de ba tan ze da ti so ta ta ta ti pe cha de ga ri nung khu do se na bom bo ge ta ta tag la no ta la ma re ka ge khu se ji jo ge khu ge khu se de xiong xiong ke ge khu se de bo ge ran so na ma jo na dun dur se dun dur o ti ge pe nyen nung khu de dun dur jin do ta ti ma su wo ta na la ta ta ti pe na nga la xie je on da dun dur mon bo o le re da ta ta nga ran so ndo ju kho le yo de bi ge ta ne ta ta ting ga re ba se ji te nga de ta je ba nga je ba ta go go dun dur de da ten yen ge je ba se na je ta dun dur ge je bi nga de yen je ra du ka so nga pe ju tong je ba de go go ta xie bi nga de da ta nga le xie je on da mon bon da ta ta don ta ta bon jo nin ba ta ta di se jo de ta ta ta kong ta ta li ngan chan jo yo be ma chi ge khu ge tin no nga ra xiong ra te su se bo da ma chi la gu se wa tin no la ta bon bo ge bon jo nin ba ha jong ge nin ba la gu se se wa ge pe cha jo re tin no la xiong ta nga ta bo kan len nam ju jong khong ra phi jo se ta pe cha se bon bo lo ta da ta tin no la xiong ge jong ra nga ge jong ra u se de dong re bo se de bo chi re kan len de chu ge jong ra re re ju chu re na ta de me yo la taung le re bo da xiang xiong gang jian jong la ta yong le de o de zu ge ra phi de ha jong xie ji chao phi de ba o ten de de de yin za du de ne jin ne bon bo da xiang xiong da bon bo ge ne ba ge de wa re go ni ne je bi xiao zu de ya de depting de wa ta durin shogol na ngo chuba na yi shog kana wo na no ta na le ba no yi o durin ta de be to de chong yo le chap dong bo dar bar de pe ta ma de ne de ne jong ba ji ta tong ma dar bar de ju ta ma pa jen ro ro ge zong gong lo ju du ri da
1: ha le se ta ngan zu mi mang bu si ge je bu se ya de ne ji ji zu mi le je bre su de bre xie se su yo ba
0: la su la su
1: ta ti ne ki ran ki je bi ne ta ti je bi ti ne ji zu mi le su dui bei ri chung se wo le yu jie, ni rinpe ne chung wei xiu se te le ne ngun zin da, ngun zin se ne mendo jik, tatang se ne mendo kandre si yu zho le.
0: Ta ti tata nge chumta ge tong da ge jia mei re go. De nga zu ngone chung ne tata, deba ge go ne, ta tenga tanda mongpo chi, pe na ta deba ge go ne tri jia to tanda re da tenga song le. Pe na ka ju ge tenba pe yon bi kab su, re ba ta ra ba ni pa nor na. ᱡᱮᱛᱟᱝ ᱛᱤᱪᱷᱮ ᱛᱟᱹᱱᱤ ᱡᱮᱛᱟᱝ ᱟᱨᱟᱝ ᱪᱩᱛᱮ ᱠᱟᱨᱤᱥᱮᱱᱟ ᱛᱮᱱᱨᱮ ᱢᱚᱵᱚᱡᱮ ᱱᱚᱱᱫᱚ ᱥᱟᱨᱮ ᱟᱨᱟᱝ ᱪᱩ ᱡᱮ ᱪᱮᱥᱮᱜᱩᱨ ᱠᱟᱨᱥᱩᱜᱩᱨ ᱤᱜᱮ ᱛᱟ ᱩᱱᱮ ᱫᱟᱴᱩᱠ ᱨᱩᱫᱟᱝ ᱛᱩᱝᱠᱷᱮᱡ ᱤᱱᱟ ᱛᱮᱱᱤ ᱱᱚᱨᱥᱚᱢ ᱢᱟᱫᱟ ᱨᱟᱵᱟ ᱛᱟ ᱨᱮᱵᱟᱱᱤ ᱦᱟᱸᱡᱟ ᱡᱟᱞ ᱧᱤᱱᱮ ᱛᱮᱨᱮ ᱛᱮ ᱪᱮᱝᱠᱷᱮᱜ ᱢᱚᱵᱚᱡᱮ ᱱᱚᱱᱫᱚ ᱨᱚᱥᱩᱛᱟ ᱛᱮᱱᱛᱮ ᱪᱮᱱᱮ ᱥᱚᱝ ᱫᱮᱵᱟ ᱛᱮ ᱛᱚ ᱠᱟᱛᱮ ᱫᱩ ᱠᱟᱡᱩᱠ ᱛᱮᱢᱵᱟ ᱛᱟᱨ ᱫᱮᱵᱤ ᱠᱟᱯᱥᱩ ᱭᱟᱝ ᱛᱮᱞ ᱡᱮ ᱨᱮᱵᱤ ᱥᱟᱞᱨᱚ ᱜᱮ ᱡᱮ ᱯᱮᱯᱡᱩ ᱱᱟᱣ ᱛᱚᱝ ᱱᱮ ᱛᱩᱱᱫᱩ ᱵᱮᱱ ᱯᱟᱢᱞᱟ ᱨᱮ ᱵᱟᱫᱚ ᱫᱮᱣᱟ ᱚᱨᱥᱮᱱᱟ ᱪᱩᱞᱚᱜ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯ ᱡᱮ ᱵᱟᱭᱱᱟ ᱛᱟᱛᱮ ᱠᱚᱨᱚᱱ ᱫᱮᱵᱤ ᱛᱚᱱᱮ ᱱᱮ ᱥᱚ ᱪᱮᱨᱮᱜᱚ
1: ᱦᱚᱸ
0: ᱡᱮ ᱦᱟᱸᱡᱟ ᱱᱮᱞᱚ ᱛᱟᱝ ᱛᱟ ᱡᱩᱢᱥᱤᱱ ᱛᱟᱝ ᱯᱟᱝᱫᱟ ᱛᱟ ᱛᱮᱨᱮ ᱠᱟᱥᱚ ᱥᱮ ᱠᱮᱡᱟᱱ ᱨᱮᱞᱮ ᱢᱮᱫᱚ ᱧᱟᱢ ᱡᱤᱠᱟᱣᱞᱟ ᱫᱮᱵᱟᱜ ᱛᱟᱯ ᱪᱤᱱᱟ ᱱᱤᱨᱚᱢ ᱢᱟᱨᱜᱚ 대바서 막 개기도네 아래 얘나 심조 세제도 머리게 다 르네지 근게 그르고도 대화 여봤던다 제탄게다 말아 잡아라 잡아 여봤대도 근데 파초데 나봉다 잠잠이다 잡아 참게도 잡아 여봐 대소는 대화 말이 제시지 말고 대야 봐 얼고 현자 말아 잡게 잡이 좋은다나 치 소르도 또 봤는데 근데 소르데 다디 차르도 근데 말아 잡이 남타노라 만도라 대동 저기 근데 소제는 통통만도 다디 지수 가라도 땡땡 마셔 말아 잡이 남타르데야 말아 잡아 거시하는 로 숨자 레벨 림비 값소 근데 가라도 동용가 헤르가 루비진지 그 틀에 말에 대 인도 틀라 대도 정말 심조가 됐어. 조심 받다라. 다들 심조비 깨자르고. 그 주로 대목 돈에 소소소 가리나 테리. 다들 인도 뒤 간다날 가르서 오르서는 말아리비 로주 놈알 따따따도 추마 임발 집자베는 심조베나요. 근데 랍이 샤브로 돈 말아리비 발은데 와다 삼삼트에 마송. 돈어 마송 단제 마송 간인간 참돌 따다 뒤값이 비값소 코나발 다디 차라 나런 게 심조 제비값소 근데 말아리비 잡아서 제바소도 비게 네손 토마송스
1: 데
0: 마오바 체나발 오네 돈에 그 군유 룽유 내로도 좀세 심조 그 탐람 돈에 체나발 코노베지 오나 체나발 군고 체 체데 알아 군고 하죠 체스라 이나 만통와도 만통은 근데 심조 그 탐람 피용도는 다디 발로 된전 체도 어떤 네서 콩 전부 포초보 포초보 단다 토마송스 어떤다 셔지나 오죠 다 말아리비 난타 코노 다운도 제단게 데 데카르세 오르세나 말아레바다 제단 다다테 ते तंडा ची टप टप ची ता तंडा ची रेडो ते इंदु कौन रहो ची ना थोमार ता ता पे ना रुचुंबो यें बा या मला शिराब जम्पसेन सेवा यें बा ते चुंडू ला ता ता ते ते ने तेंजो ते सो तंग तब कब ते दुग ता बम्बो के यूं तो चजर सेवा दाव ता तंडे बम्बो के लामा मुंबो जे तेंज आले रे ता तंडा तें यूं दु ठीक कब सो ता मला से ता ता ते मला ते मा को मला चे ट्रेडो ट्रेडो ते ये ना या ता ता उन्हें ना ता ता शम्जो चे दु पचे ते मा को मला इन समर थोमे तू ना मा शम्जो मला इन सारे चें सो जिम्सें कर सा ना ता ता पंबो के पेचा ता ते तो ना उन्हों शंजों के ता ता शंके बंके से रुत कब ते दु के पासो के योकी नो तो मदा वा निरे गो ता ते चे उन दु ते चे दु ता ता मा शम्जो मला जुले ना नां ख्वा से रे नां ख्वा Tāng ngōma lāma tsa chīmbō tā jīwa tāmbā tsa chīmbō tē tsō la bōngbī kī tātā tē tsū tāngyī nō la nāngkhīn cēng jīn dā mōngbō sōr tā rī, mēng dī. Tē yin dū tēng tēng pāchē mā kū mā lā sā mā rī, mā shiāng jū mā lā mēng rō sā sā, o tāng dī jīn sā sō nō jū chōng. Tā yōng gū sā ngā rōng tsū kā rī ur sā tātā rā bā sā jū dī, nē tsō dī, jē nē tā lā mā lā rī bī lō jū nō nē tē rā bā dā chā yō bā dā, sō dō jū dā pā shī yō dā chā yō bī nē tsō tē tsō, ngō nē tō nē kā sē tēng sē gā chī dzōmbā lēng shīm jō nō nā rā chū tōng kē gā tēndē kōng yū lōng yū tēndē kōng tōng chē jū dī, hā jōng gā kā chīmbō rē dā. Tā tī tēng lā tātā ngā rōng tsū rā lō tōng jē tēng nē tē rā bā dā rā bā jō sōng nā mēn rō sāng sāng, tā tē tōg bā chīmbō rē. Pena tata nga rong tsu sol zo du kasa na sol la sol na wachi ina su zo to rogo kamba kakwi su, ta su. O te jenjo ra la re te ngune ra tong du sa tong zo re. Pol zo du ta pu zo re pu. Nga la ma la pu zong le zo re. Nga ma ye mdo nga ke dap zo na pa po la po re go. O ta la la te zo re kamba ka te. O te ngune jenjo ta la ta re go. Ta la. Ina ya nga tsu kankwe na ra ta du te zo do re. Tani ro songa de la ru zo re. ओ ताते जेंदो बाला पी जाला रे रा बाला रे सो उंचो दको ते गा जो लासी केला तेरे द पेना लादा दे सदा तो हां
1: जी
0: पेना नाम जेला नाम जे
1: ओजी
0: चाल कुंतान ल छे कुंतान
1: ओजी
0: ओ तेंदे दो ता मोंबो जे पे मोंबो रे दा ता ते इंदु गा जो ने जो द गा रो जो खाने जा तो दो जे तो दातु के यगे तो तो तनी येवा छे ने मा तो उंसा मा रे
1: अनि जिजु मिले सुदे ब्रेसिया दि न जि मंगछे मंगछे दु शुयिन रे जि छाब रे बा
0: लासो
1: दति न जि खोंदा लुंग सि छि सेया मेबे सुरे छि छा योर बेल केला
0: दति गंदर जंग ने दादा शुयिन देबग गोने ता मला रे बल देबा या ते ते सोर्टु ओजे रे सान इचि जु जन दे दो दति ते मोंदी जों दे छान दो सारी दे जम से करसन मला रे बा गोने थोने दते सोर्टु यु छाव यु न न tā mālā rībī nāmthār nōlā sēpōng kūgurē. Kāp tētū kā nē sōrtō sēpō jī hā, tēne kārsā kōngu dēngu tū, tēne rē kūrē kō. Tā tāndā dēkjō mātō. Tā tātā pā dēkjō nī mātē. Yantā lā ngā kāntō mōmbō shūrē nā, jatā ngā tēbī tō nē mōmbō jī trēn tō tē, shimjō kā thānglā tō nā, tā ngā sō tēpā pā yā nā rā kō, tēpā kārī yī nā yī rā kō. 심지어 빠진 거는 현 대박 파지하는 때네 심지어 우리 거지 인자 대박 파지하는 거죠 심지어 오늘 돈에 다 고용을 다리 빼나 농바시나 그 뒤는 뒤갈수 갈지에 단다만다 올린다 어때도 근데 빼만 주네 그 뒤는 송자도 뭐 보고 될 대초 단다 오지 다 방다 좀씩 공리나 다 나주 깨작시 톱다 그거 공지에 톱다 다 때문에 차도 안에 다다 문화재 비가수 뭘 못 보지 대제발에 근데 제발 콜라 소르토와도 파셔도 되네 잡 샤브루 잡던데 몸보 제 따토입니다. 다 가시에 그치 가르세우스는 좀 롬보체 집에는 티 조마 가르가르 집으로 로와 가르가르 졸레 쳔바 가르가르 졸레 샌도테 티 구스 두세테네 다다 말라레바 롬보체 요사지라 페먼도 데라 말라레비 소르다나라지 롬보체 집 샤지 요데바 던데 제 요데바 던데 자와니네 레마다 티 이 차두테네 다 롬보체 샤지 메데드 아니 조마 가니 온거리 로와 가니 온거리 쳔바 가니 온거리 대지 근데 남아대서 다 남아대서 왔다 말하자면 봐 바이올로 손에 때문에 펩드 때문에 뭐대 좀 너무 맞죠 도단대 좀 너무 맞죠 대가사 인생은 되게 가져 생각이다 근데 말하자면 봐 바이올 손 원하면 미시 가시게 페버레스에도 가시게 페비오 마레스에도 다 페비 요정으로 매주로 오자 남아대 다다 쉐노네 쉐노그 샤로노네 남아대 되는다 쟤는 남아대도 니는 다다 빼만 주는 게다 로지 동 라자가 로지 오르고 가지고 된 바데 말아래 바데 로급자 춘주 깨자르고 다 로지 동 공 깨자는 로지 동 잔님 잔는 로 다데 깨자다 온데 때네 데 지비 제우 라나 남아 토세 마다 어 땡 남아 데도 돈 찾다 때네 제네 소 바요 메데 다다 말아래 바 페유나 미시 미나 미시 남아 베주 동 오나 미시 미나 미시 간 다르 정 남아데 데도 제네 좀 좀 더 돈 주제 마다 디혼라 빼만 주네 둘로 원래 맞지 디혼 똥바시나 둘로 오토 둔드리다 어디 단데 되지 근데 잡아시 맹가 따따당에나 동생 가시 제디 가선 참도 남케나 주다 땀 차이나 잡아 따 차대 봐 둔드리다 다 땀 차이냐 잡아 세라 지화 오다 둔디 따당 아주 카키는 지화 조도 지화 어 둔다 차대 봐 둔드리도 따따당 아주 지화 조도 지화 지바 지화 어 이게 좀 정도 잡아 지 잡아 제는 차도 남겨놓은 게 짜, 텐데 잡아놔, 차이잡아. 다 다른 아주, 뱀아준에 티노나, 쉬운데 쯔운데, 나 봉세, 상가다 나사, 나, 바늘 보나 봉세, 좀챙겨서는, 대조 짜오도. 짜오도리, 나봐, 나봐 봉봉. 어, 다, 나봉, 어, 대, 대체, 다 대체. 니바데, 나두다, 레차 공부여봐. 그리고 다, 다, 이렇게, 좋은 탑재를, 몸보지, 로모와 그 배주 동도, 몸보지 동도. 로모와 다, 강아오도, 밤주 강아오도, 소화 강아오도. 대조 그 제, 대조 터네, 리드 리드 비그나 바톤 다 자서 와제 제 오저 너네 좀 봐데 강비 냐자세 너네 그다 나 좀 늘 냐자세 때 공좀 더 대발 냐자데 테 가르쳐도르세나 티 냐자데 개반 공제 그 냐자들을 왜 잡았다 다 리화 놓지 좀 놓으리스 되는 아주 타라세다 타라 타라 타라 타가 타라라 다다다 책이 다노 타레스 돈소와 오늘 전에 타라르고 라라 라르고 얘는 칸에 로이 비카스 레스 돈마다 제다 라다 사뇨 다 두르베는 단조르데 동모보다 제바데 카르스나 땅 파진 자오랑 파진스 파진 켐보가 짜데 다 짜그 자바게 짜그 네모데 살테 도그레 조다 짜 살 두진이나 땡땡 콜 자바올레 타주다 짜그 자바 얼고 자바면 짜 짱고리지 그 짜 산 돌리고나는 리송레 리마도 돈 차오 말고로보 소소송레 말에 대인도 파진 캠부 짜 자빈 네모데 살 도그레 조 따라바 저저그 다 레와도 튀나 고노 고와 다운 살 탈 텔로 로로 짜자 도그 정도 어다 되지 나바데 나원소 자비 돌로 좀케 송하바 고와 자바 쫑로요 봐 쫑로 서고 어주 쫑로 쫑로 서데 짜르 쫑로 서로 다 자바 되는데 쫑로 서나 차레 다코 tam chayin maam chayin ki yewa te zirima to kashi maayabu zawo jiri kashi chayin do jiri kaan tar chayi ko chayin na maam chayin do ko rapa de ko rihwa seri ko nga zo o te cha do re dhubwa de rashi jankwe ji go le ta raju ta rashi jankwe ki tari nga gondo shio le go le ngama kapo chong le ta ngama kapo chong go ye de tata nga zu ngo ka ka re de le tane cha rungbo re de re chi mara chan ngama kapo je ki tsab zo re yon jo te kari sashi zo re se na na ngamo che la o ta ma genba chi ma genji go nyema oto ta karbo oto rimbo oto raba oto chegi ta nyamnyo de debi go na rabi ge rashi de jawal ta se bo ha ko tsare ta te te dor du na ta ngara bonshin ge kancham shongzi ge chechu rabi ke ban do bi ge thara nga bon da jechu me le wata rago nga bon da zo wata yore jechu me la wata yore ta raba rago jota lomo wa ra 대소 다 그제 레도 저리고 뭐 뭐지 라준도 소다 한 걸로 다 남았다 송고 고나다 주카리나 다 라바시테 네네 바발레테네 제바시네다 라사레 빠돌리지 로주 콩톱 체딩 다 디안 로주 콩톱 받아 체딩 그 2차 다 켈린 그 2차지 고래머래